0: film ka naam hai Sailab, and music was by Mukul Roy, who apparently, not apparently, but was the brother of the singer Geeta Dutt. Awaaz hogi Hemant Kumar ki. Film ka naam Sailab, 1954.
1: Vintage Gold with Sandy Shah. Get all the latest travel updates for London at Breakfast and Drive.
2: Ye hai Like a Gold. Like a Gold.
3: TravelHubWorld.com कामयाबी के शानदार 22 बरस सेलिब्रेट कर रहे हैं by opening their third branch on 2 Ealing Road, Wembley. Find the best price on any hotel, anywhere in the world on TravelHubWorld.com. Flights and holidays हमसे सस्ता कहीं नहीं मिल सकता. Call TravelHub 24/7 on 0208-782-8833 or visit TravelHubWorld.com.
4: TravelHub, best service with unbeatable price.
3: At all protected.
4: Visit TravelHubWorld.com.
5: Search is changing.
6: Customers aren't just using Google anymore.
5: They're asking AI.
6: And AI doesn't show 10 websites. It recommends one answer.
5: One business, one recommendation.
6: So, when someone asks AI, who's the best company for this?
5: Will your business be the answer?
6: Or the one that got left behind?
5: The future of search has already started.
6: Have you? Visit HartyHanks.com and make sure AI recommends you.
5: Harty Hanks, the digital agency that doesn't play safe.
7: Herald, new world of eco-friendly disposables for restaurants, cafes, caterers, food takeaways and food delivery services. Order your free Herald catalogue today. Call on 0208 507 7900 or download the catalogue from heraldplastic.com. Herald is a manufacturer of high-quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldplastic.com.
8: Imagine turning your next cake box order into a magical family adventure. This August, every online cake box order is automatically entered into our prize draw to win a family trip for four people to Disneyland Paris. So celebrate birthdays, special moments and summer memories with Cake Box. And you could be celebrating in Disneyland too. Order online this August at cakebox.com. Cake Box. Celebrate today and make memories forever. TNCs apply.
9: સપ્ટેમ્બર મહિનામાં હાસ્યનો ડબલ ધમાકો ફરી આવી રહ્યો છે.
10: તમે બધા પુરુષો તો લગ્ને કુવારા હો છો.
11: એ તમે સ્ત્રીઓ અમને છે ને પુરુષો નામ ખોટા ઓગવવાનું બંધ કરો.
9: કોમેડી કિંગ નિમેશ શાહ અને ક્વીન ઓફ કોમેડી મલ્લિકા શાહ લઈને આવી રહ્યા છે સુપર હિટ ગુજરાતી નાટક હાલો પટેલ ભાઈ ની જાનમાં. હવે રાઇસલી, પોટર્સમાર, ઇલફર્ડ, સાઉથ લંડન અને લ્યુટનમાં. ટિકિટ્સ અને વધુ માહિતી માટે આજે જ કોલ કરો મંજુને ઓન 0793153427 0. નાટકનું નામ યાદ રાખજો.
12: વોટફૂડ મેક ડિનર પ્લાન્સ, થોડા ક્લાસી થોડા દેસી.
13: તો આઈએ ગોડફાધર એન્ડ કો, વિવેક હાઉસ બાર એન્ડ કિચન.
12: ફ્રોમ ક્રિસ્પી સ્ટાર્ટર્સ, બટર ચિકન, પનીર ટિક્કા મસાલા સે બિરયાની તક, ફ્રેશ બ્રેડ એન્ડ રિફ્રેશિંગ ડ્રિંક્સ. હર બાઇટ મેં લાજવાબ ફ્લેવર્સ ઓર વાઇબ, બિલકુલ પ્રીમિયમ.
13: ફ્રેન્ડ્સ, ફેમિલી યા સ્પેશિયલ નાઇટ આઉટ, ઇસે યાદગાર બનાઈએ. વિઝિટ વિવેક હાઉસ વોટફૂડ. કોલ 01923227274. Book your table today.